અરે હાથે નાપી કોરી કાણે ચાલુ થીવું કાબલા અરે હાથે નાપી કોરી કાણે ચાલુ થીવું અર તે બે જાય તું હર પોડી બાપાલી મોર કાઈ ચોમાલી અરે બાજુ રે